ઉમેરી તમામ ખૂબસૂરત ગાનો અસા મુદોસી ન ખાયલા વાન નારુ ખાય મામડે નો બમરો અમારે સાથે કે બિના વજા જે તૈયારી જો કો ભી ઇરાદો ન હુંદો આહે મોંજો ચલે યે અચ્છી વાદે વેસે ઓર યે મોજૂદ હે આપી ન્યૂ શો મે દિલ સે વેલકમ યે ફાદિલ લીલા શારી મે પઢાઈ મે બિઝી રહેતા હું ઇસ વજા સે આપકે શો મે કમ કમ આ સકતા હું યુ આર બેસ્ટ આરજે બહોત શુક્રિયા ભાઈ જાન આપકી મોહબ્બતે હે ઇસ કાબિલ હમે સમજતે હે વરના નાચીસ માણું અસા ઓર બેવસ ઝેડ બલોચ અમારી સાથે કે દરગાહ સાઈ જમાલ શાહ સે ઓકે જી ચોથા દિલ તોડ કર હસતે હો મેરા શાયદ યે તમા ગાનો લખ્યો આહે સો મોબતુ ગોટ મોમન તૈયબ થેબુ ખા હબીબલા થેબુ તમા જો શો વેરી નાઈસ આહે સલામ તમા કે વાલીકુમ અસલામ ભા મોબતુ